0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: નમસ્કાર. બુધવાર તારીખ 20મી મેના કાર્યક્રમમાં હું મીરાની મહેતા આપનું સ્વાગત કરું છું. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખવાળાનો સ્વીકાર કરીએ છીએ. આજનો રેડિયો કાર્યક્રમ ગુરંગાઈ રાષ્ટ્રના કેમરેગલ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી પ્રસારિત થાય છે. આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. કેમ છો મિત્રો? મજામાં તો છો ને? આવો મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આજે આપણે કાર્યક્રમમાં શું માણવાના છીએ તેની વાત કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે મેળવીશું ઓસ્ટ્રેલિયાના સમાચાર. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેઇનના અહેવાલ થકી વત્સલભાઈ આપણને જણાવશે કે ઇન્ફ્લુએન્ઝા વાયરસની રસી અંગે. મિત્રો, તમે તો જાણો છો કે ઇન્ફ્લુએન્ઝા એક અત્યંત ચેપી વાયરસ છે જે સમગ્ર વર્ષ દરમિયાન ફેલાતો રહે છે, પરંતુ ખાસ કરીને પાનખર ઋતુ દરમિયાન તેની અસર વધારે દેખાતી હોય છે અને શિયાળામાં ચેપના કેસો સૌથી વધુ જોવા મળતા હોય છે. ત્યારે તમારો પરિવાર આ વર્ષે ફ્લુ સિઝન માટે શું તૈયાર છે કે નહીં, અને ફ્લૂની રસી ક્યારે લેવી, કેવી રીતે લઈ શકાય, બાળકો માટે શું વિકલ્પો છે, તે બધા અંગે આપણને માહિતી આપશે વત્સલ પટેલ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેઇનના અહેવાલ થકી. ત્યારબાદ મિત્રો, આપણે મેળવીશું ભારતના સમાચાર અને એ પછી અંજલિ ગજ્જર લઈને આવશે એક અહેવાલ કે જેમાં તેઓ વાત કરશે વ્યાજદરમાં થયેલા વધારા અંગે. મિત્રો, કાર્યક્રમના આપણે સંગીતની મજા ચોક્કસથી માણીશું. અને હા, જો કાર્યક્રમ દરમિયાન તમારે કોઈ સંદેશો મોકલવો હોય તો તમે મને SMS કરીને જણાવી શકો છો. અમારો નંબર છે 0439-799-767. આવો મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે ઓસ્ટ્રેલિયાના સમાચાર પ્રાપ્ત કરવાનો. રજૂ કરું છું ઓસ્ટ્રેલિયાના સમાચાર. નમસ્કાર. બુધવાર તારીખ 20મી મેના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો મીરાની મહેતા પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજનો મુખ્ય સમાચાર. ફેડરલ હેલ્થ મિનિસ્ટર માર્ક બટલરે કહ્યું હતું કે મધ્ય અને ઉત્તર ઓસ્ટ્રેલિયાના ભાગોમાં ડિપ્થેરિયાનો પ્રકોપ વધી રહ્યો છે. તેમનું કહેવું છે કે ફેડરલ સરકાર રસીકરણ અને કર્મચારીઓની સંખ્યામાં વધારો સહિત સહાય પેકેજ પર કામ પણ કરી રહી છે. બટલરે કહ્યું હતું કે આ પ્રકોપના કારણે ઇન્ડિજિનસ ઓસ્ટ્રેલિયનો પર ભારે અસર જોવા મળી રહી છે. મોટાભાગના કેસો શ્વસન ડિપ્થેરિયાના, જે ખૂબ જ ગંભીર છે, અને લગભગ 1/4 કેસો અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. બટલરે વધુમાં કહ્યું હતું કે હાલમાં 220 જેટલા કેસો હાલ હોસ્પિટલાઇઝ છે. મેલબર્ન હાઈસ્કૂલની બહાર થયેલા અકસ્માતમાં 2 પુરુષોના મૃત્યુ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતનું મુખ્ય કારણ સ્પીડ હોઈ શકે છે. તપાસકર્તાઓનું કહેવું છે કે આજે વહેલી સવારે, એટલે કે બુધવારે રાત્રિના 1:20 ડેન્ડેનોંગમાં પ્રિન્સેસ હાઈવે પર કાર એક ઝાડ સાથે અથડાઈ હતી અને પછી તેમાં આગ લાગી હતી. તેમાં સવાર 2 પુરુષના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ઇન્સ્પેક્ટર ક્રેગ મેકવોયે કહ્યું હતું કે તપાસકર્તાઓ અકસ્માતનું ચોક્કસ કારણ શોધી રહ્યા છે. સિડનીના દક્ષિણ પશ્ચિમમાં કથિત ગોળીબારમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 4 લોકો ઘાયલ થયા છે. 2 પુરુષો હતા, જે બંને 20 વર્ષના હોવાનું માનવામાં આવે છે. ગઈકાલ રાત્રે, એટલે કે મંગળવારે 8:30 આ ઘટના બની હતી અને ગોળીબારમાં ઘાયલ થયેલાને લિવરપૂલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક માણસનું હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું, જ્યારે બીજાની હાલત હાલ સ્થિર છે. ત્યારબાદ થોડા સમય પછી વધુ 2 પુરુષોને ગંભીર હાલતમાં ફેરફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાંનો એક વ્યક્તિ 19 વર્ષનો હોવાનું માનવામાં આવે છે, જેને ઈજાઓ થઈ હતી અને ત્યારબાદ તેને લિવરપૂલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કેન્લી હાઇટ્સના એક ઘરને ક્રાઇમ સીન ગણાવ્યું હતું, જેમાં ફેરફિલ્ડ સિટી પોલીસ એરિયા કમાન્ડ અને હોમિસાઇડ સ્ક્વોડના ડિટેક્ટિવ ઘટનાની આસપાસના સંજોગોની તપાસ કરી રહ્યા છે. ઘટના વિશે માહિતી ધરાવતા કોઈપણ વ્યક્તિને 1800-333-000 પર ક્રાઇમ સ્ટોપર્સનો સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. અને હવે રમતગમતના સમાચારોમાં, ગ્રેટ વેસ્ટર્ન સિડની જાયન્ટ સ્ટાર ટોબી બેડફોર્ડે એએફએલ સ્તરે ઇન્ડિજિનસ ખેલાડીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડાની વચ્ચે રગ્બી લીગ હાર્ટલેન્ડમાં ક્લબના વિકાસ પ્રત્યે ધીરજ રાખવાની વિનંતી કરી છે. વેસ્ટર્ન સિડની પ્રદેશ ઇન્ડિજિનસ લોકોની સૌથી મોટી શહેરી વસ્તીમાંનો એક છે. 2021ની તાજેતરની વસ્તી ગણતરી અનુસાર લગભગ 55,000 જેટલા લોકો એબોરિજિનલ અથવા ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર તરીકે ઓળખાય છે. યુવાનોની ભાગીદારી અંગે ચિંતા વચ્ચે ફૂટબોલ ઉદ્યોગમાં ઘણા લોકોએ આ વર્ષે આ પ્રદેશમાં જાયન્ટ્સના અસ્તિત્વની સદ્ધરતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. પરંતુ બેડફોર્ડ મક્કમ છે કે ભવિષ્યમાં એએફએલ પ્રતિભાને શોધવાની ખૂબ જ જરૂર છે. અને હવે વિદેશના સમાચારોમાં, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રતિનિધિએ કહ્યું હતું કે ઇબોલાના દુર્લભ પેટા પ્રકારથી સંક્રમિત લોકોને અલગ રાખવાથી રોગનો ફેલાવો નિયંત્રિત થઈ શકશે. આરોગ્ય નિષ્ણાંતો પ્રમાણે પહેલા મૃત્યુ પછી અઠવાડિયા સુધી વાયરસ શોધી શકાયો ન હતો, કારણ કે અધિકારીઓએ વધુ સામાન્ય પ્રકારના ઇબોલા માટે પરીક્ષણ કર્યું હતું, જેના પરિણામો નકારાત્મક આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વીય કોંગોમાં શંકાસ્પદ મૃત્યુઆંકમાં તીવ્ર વધારો થયો છે અને 134થી વધુ શંકાસ્પદ કેસો પણ નોંધાયા છે. આ હતા તારીખ 20મી મેના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. આવો મિત્રો, હવે કાર્યક્રમમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ બદલાઈ રહેલી ઋતુ અંગે. મિત્રો, ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે. આ ઠંડીના ચમકારામાં ક્યારેક તબિયત પણ નાદુરુસ્ત થઈ જતી હોય છે. ઇન્ફ્લુએન્ઝા, કે જે અત્યંત ચેપી વાયરસ છે, શિયાળામાં આ વાયરસના કેસો ખૂબ જ વધતા હોય છે અને ચેપ પણ લાગતો હોય છે. ત્યારે ઇન્ફ્લુએન્ઝાની રસી કેવી રીતે લઈ શકાય, ક્યારે લેવાય, તે અંગે આપણને ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનના અહેવાલ થકી માહિતગાર કરી રહ્યા છે વત્સલભાઈ પટેલ. આવો જાણકારી મેળવીએ.
3: આપ સાંભળી રહ્યા છો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ, SBS ઓડિયો પોડકાસ્ટ, જે તમને આ દેશમાં સ્થાયી થવામાં અને ઓસ્ટ્રેલિયાને જાણવામાં મદદ કરશે.
4: ઇન્ફ્લુએન્ઝા એક અત્યંત ચેપી વાયરસ છે જે સમગ્ર વર્ષ ફેલાતો રહે છે, પરંતુ પાનખર દરમિયાન તેની અસર વધે છે અને શિયાળામાં ચેપના કેસ સૌથી વધુ જોવા મળે છે. શું તમારો પરિવાર પણ આ વર્ષની ફ્લુ સિઝન માટે તૈયાર છે? ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનના એપિસોડમાં અમે 3 ક્લિનિકલ નિષ્ણાતો સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે ગંભીર બીમારીનો સૌથી વધુ ખતરો કોને રહેલો છે, વાર્ષિક ફ્લુ રસી ક્યારે લેવાય અને ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે હવે કયા નીડલ ફ્રી વિકલ્પો ઉપલબ્ધ છે. તો આવો આ અંગે વધુ માહિતી મેળવીએ. મોસમી ફ્લુ સામાન્ય છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. મોટાભાગના કેસમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસથી સંક્રમિત લોકો થોડા દિવસોમાં જ સાજા થઈ જાય છે, પરંતુ મિત્રો, કેટલાક લોકોને ગંભીર બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાનો ખતરો રહેલો છે. ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2025 ફ્લુ માટે સૌથી ખરાબ અને ઘાતક વર્ષ રહ્યું હતું, જેમાં 1,700થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ડૉક્ટર માઇકલ રાઇટ, સિડનીના જનરલ પ્રેક્ટિશનર એટલે કે GP અને રોયલ ઓસ્ટ્રેલિયન કોલેજ ઓફ GPના પ્રમુખ છે. તેઓ જણાવી રહ્યા છે, ઘણા લોકો ઇન્ફ્લુએન્ઝાને ગંભીરતાને બદલે હળવાશથી લે છે, જેમાં ન્યુમોનિયા અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ જેવી જટિલતાઓ પણ સામેલ છે.
5: So a lot of us think it's just like a cold, but it is a serious condition which kills hundreds of Australians every year. Many thousands of Australians are admitted to hospital with influenza because it's a serious respiratory infection. Sometimes you'll recover quickly, but older Australians and particularly young children and also people with other health conditions like diabetes and asthma are more likely to get lung infections, pneumonia and need to go to hospital.
4: ફ્લૂના લક્ષણો સામાન્ય શરદી કરતાં વધુ ગંભીર હોય છે અને તે લાંબા સમય સુધી રહે છે, જેમાં ઊંચો તાવ, શરીરના દુખાવા, સાંધાના દુખાવા, માથાનો દુખાવો અને ગળાનો દુખાવો સામેલ હોઈ શકે છે. અન્ય હવામાં ફેલાતા રોગોની જેમ ઇન્ફ્લુએન્ઝા પણ સંક્રમિત વ્યક્તિના નાક અથવા ગળામાંથી નીકળતા ટીપા દ્વારા ફેલાય છે. નિયમિત રીતે હાથ ધોવા અને ખાંસી કે છીંક ખાતી સમયે મોં અને નાક ઢાંકવા જેવી સારી સ્વચ્છતા અપનાવવાથી ફ્લૂ થવાની શક્યતા આપણે ઘટાડી શકીએ છીએ. પરંતુ ડૉક્ટર રાઇટ જણાવી રહ્યા છે કે પોતાને અને બીજા લોકોને સુરક્ષિત રાખવાનો સૌથી અસરકારક રસ્તો વાર્ષિક ફ્લૂની રસી છે.
5: The advantage of getting vaccinated is that you reduce the risk of you getting sick. You actually make sure that you're much less likely to get a serious infection, but you're also less likely to spread the virus to other people. So getting vaccinated is the best thing you can do to protect yourself, your family, and also your community.
4: ઇન્ફ્લુએન્ઝાથી ગંભીર રીતે બીમાર થવાની વધુ શક્યતા ધરાવતા લોકોમાં બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ તથા લાંબા ગાળાની આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. પરંતુ સંપૂર્ણ સ્વસ્થ લોકો પણ ગંભીર રીતે બીમાર પડી શકે છે. ઓસ્ટ્રેલિયન સરકાર 6 મહિના અને તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને ફ્લૂની રસી લેવાની ભલામણ કરે છે. લાયક વ્યક્તિઓ માટે આ રસી મફતમાં ઉપલબ્ધ છે. ડૉક્ટર સ્ટેફની વિલિયમ્સ ઓસ્ટ્રેલિયન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના આસિસ્ટન્ટ ડિરેક્ટર જનરલ છે. તેઓ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે.
6: We recommend everybody over the age of 6 months gets a flu vaccine every year. And there are some groups of people for whom that vaccine is provided free under the National Immunisation Program. And they include children aged 6 months to 5 years, adults aged 65 and over, pregnant people, Aboriginal and Torres Strait Islander individuals aged 6 months and over, and a group of people with some specific medical conditions.
4: મિત્રો, તમે જ્યાં રહેતા હો ત્યાં અથવા નોકરી કરતા હો ત્યાં એના આધારે રાજ્ય અથવા ટેરેટરી સરકાર અથવા તમારા નોકરીદાતા પણ મફત ફ્લૂની રસી ઉપલબ્ધ કરાવી શકે છે. ફ્લૂની રસી લેવા માટે વિવિધ આરોગ્ય સેવા પ્રદાતાઓ પણ ઉપલબ્ધ છે.
6: You can get a flu shot in many healthcare settings, including your local doctor, local council immunisation clinic, community health centres, Aboriginal health services and some pharmacies across Australia. And depending on state and territory arrangements, that may include in some hospitals as well.
4: 2 વર્ષથી લઈને 17 વર્ષના બાળકો માટે નીડલ ફ્રી ફ્લુ રસી પણ ઉપલબ્ધ છે. નાસલ ફ્લુ રસી વર્ષ 2026માં ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ બની હતી, જો કે કેનેડા, અમેરિકા અને યુરોપના અનેક દેશોમાં તેનો સુરક્ષિત ઉપયોગ ઘણા વર્ષોથી થઈ રહ્યો છે. આ રસી ઓસ્ટ્રેલિયામાં ખાનગી રીતે ઉપલબ્ધ છે, જ્યારે કેટલાક રાજ્યોમાં નાના બાળકો અને પ્રી સ્કૂલ બાળકો માટે તે મફતમાં આપવામાં આવે છે. તમારા વિસ્તારમાં રાજ્ય સરકારનો આ કાર્યક્રમ ઉપલબ્ધ છે કે નહીં તેની ચકાસણી કરો. ડોક્ટર રાઇટ જણાવી રહ્યા છે કે નીડલ ફ્રી વિકલ્પ પરિવાર માટે સારા સમાચાર છે.
5: This vaccine has been used for a number of years, particularly in the UK, Italy, Spain, Sweden, Finland, and so it's now in Australia. And so it's a nasal spray being made available in some states for free for children between the ages of 2 and 5. And we know that kids at that age don't really like having injections, and also their parents are less likely to bring them in because no one at that age really likes a needle.
4: તમે વર્ષના કોઈ પણ સમયે ફ્લૂથી સંક્રમિત થઈ શકો છો, પરંતુ શિયાળામાં તેની અસર વધુ રહે છે. ઓસ્ટ્રેલિયાના મોટા ભાગમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ફ્લૂના કેસો સૌથી વધુ જોવા મળે છે.

0: El primer fin de semana del verano marca el tono de toda la temporada. No solo quieres empacar, quieres llegar. Por eso vine a Macy's. Encontré todo lo que necesitaba, todo en un solo lugar. Gafas de sol de diseñador, el pareo de lino perfecto, marcas exclusivas que solo encuentras aquí. Además, con hasta un 60% de descuento, me siento lista para disfrutar del verano. Comienza el verano con confianza. Ahorra 25 a 60% en la venta de Memorial Day en Macy's. Mañana.
1: ¿Aravana te llega ta? નોર્વેના અખબારમાં આ કાર્ટૂન સાથે પ્રગટ થયેલા લેખનું મથાળું હતું અ ક્લેવર એન્ડ સ્લાઇટલી ઇરિટેટિંગ મેન. કાર્ટૂનમાં નરેન્દ્ર મોદીને બીન વગાડતા દેખાડવામાં આવ્યા છે, તો સાપના આકારમાં પેટ્રોલ ડીઝલના નોઝલ સાથેનો પાઇપ દર્શાવવામાં આવ્યો છે. યુરોપના લોકો વર્ષો સુધી ભારતને મદારીઓના દેશ તરીકે જ ઓળખતા આવ્યા છે અને મોદીની નોર્વે મુલાકાત સમયે જ અમાનસિકતા એક કાર્ટૂન રૂપે ફરી બહાર આવી હતી. આ મુદ્દે અનેક લોકોએ કાર્ટૂનિસ્ટની અને વર્તમાનપત્રની આલોચના કરી હતી. બીજી બાજુ પ્રેસ બ્રીફિંગ પછી મોદીને આળો પ્રશ્ન પૂછનારી મહિલા પત્રકાર હેલાએંગે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીની પત્રકાર પરિષદમાં પણ ફરી એ જ મુદ્દો ઉખેડ્યો હતો અને પૂછ્યું હતું કે નોર્વે શા માટે ભારત પર વિશ્વાસ કરવો જોઈએ. જોકે એ વખતે એને જડવા તોડ જવાબ મળ્યો. વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સીબી જ્યોર્જે કહ્યું હતું કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જ્યાં અખબારી સ્વાતંત્ર પણ છે અને લઘુમતીઓના હિતની જાળવણી પણ બરાબર થાય છે. એમણે કહ્યું હતું કે ભારત એક એવો દેશ છે જે હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ એ ચાર ધર્મનું જન્મસ્થળ છે. એ ઉપરાંત ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અનુસરનારા પણ લાખો લોકો ભારતમાં વસે છે. એમણે આંકડાના પુરાવા સાથે કહ્યું હતું કે મઝહબના આધારે ભારતના ભાગલા થયા ત્યારે ભારતમાં મુસ્લિમોની જેટલી સંખ્યા હતી એના કરતાં ઘણા વધારે મુસ્લિમો અત્યારે ભારતમાં વસે છે અને રાષ્ટ્રીય જનપ્રવાહમાં હળીમળીને રહે છે. એવું જ ભારતમાં રહેતા ખ્રિસ્તીઓનું પણ છે. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. 10-1 દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવ વિશે ચેતવણી આપી લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. એમનો સંકેત સાફ હતો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડા દિવસમાં વધારો થશે. અને થયું પણ એવું જ. ગયા અઠવાડિયે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આ બંને ઇંધણમાં સરેરાશ લીટર દીઠ 3 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો અને હવે સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં બીજી વાર પેટ્રોલ અને ડીઝલના દામ વધારવામાં આવ્યા છે. મંગળવારે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 90 પૈસા જેટલો વધારો જાહેર કર્યો છે. આ સાથે પાટનગર દિલ્હીમાં હવે ડીઝલનો ભાવ પણ લીટરના 90 થી 91 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. દિલ્હી સિવાય દેશના લગભગ તમામ મહાનગરોમાં પેટ્રોલનો ભાવ તો ક્યારનો 100 રૂપિયાથી પણ ઉપર પહોંચી ગયો છે. નવા ભાવ વધારા સાથે હૈદરાબાદમાં પેટ્રોલ લીટર દીઠ 110 રૂપિયા પહોંચ્યું છે, જે દેશમાં સર્વાધિક ભાવ છે. એમ તો ગયા સપ્તાહ દરમિયાન નેચરલ ગેસના પણ ભાવ વધારવામાં આવ્યા છે. ગેસ તથા પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાનું હવે નિશ્ચિત મનાય છે. દિલ્હી અને મુંબઈના ટેક્સી રિક્ષા ચાલકોએ સંબંધિત રાજ્ય સરકાર પાસે ભાડા વધારવાની રજૂઆત કરી દીધી છે. અનેક રાજ્યોમાં સરકાર સંચાલિત પરિવહન નિગમો પણ ટિકિટ ભાડા વધારવાની તજવીજમાં છે અને સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે વિમાન સેવા ઉદ્યોગને થોડી રાહત આપવા માટે એટીએફ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુલ પરની ડ્યુટી 10% જેટલી ઓછી કરી છે. જોકે અનેક દેશમાં એટીએફના ભાવ બહુ વધી ગયા હોવાથી આવા કેટલાક રૂટ પર એર ઇન્ડિયાની હવાઈ સેવા થોડા મહિના પૂરતી બંધ કરી દીધી છે. જાહેર સ્થળોએ રઝળતા શ્વાનોને દૂર કરવાના અને એમના માટે વસ્તીથી દૂર આશ્રય સ્થાન ખોલવાના પોતાના અગાઉના આદેશને બદલવાનો સર્વોચ્ચ અદાલતે સાફ ઇનકાર કર્યો છે. મંગળવારે આ વિશેની અનેક અરજીઓ પરના સંયુક્ત ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં રસ્તે રઝળતા શ્વાનોની સંખ્યા બહુ વધી છે અને સાથોસાથ શ્વાન કરડવાના કિસ્સાનું પ્રમાણ પણ બહુ વધ્યું છે. આ હકીકત ધ્યાનમાં લઈને જાહેર રસ્તા, શૈક્ષણિક સંસ્થાનો, રેલવે સ્ટેશન તથા હોસ્પિટલમાં શ્વાનોને ખુલ્લા રહેવા દઈ શકાય નહીં. સર્વોચ્ચ અદાલતની 3 સભ્યોની ખંડપીઠે એમ પણ કહ્યું કે આક્રમક થઈ ગયા હોય અથવા તો હડકવા થયો એવા શ્વાનોને મારી નાખવા જોઈએ. રસ્તે રઝળતા શ્વાનોનો ત્રાસ બહુ જ વધી ગયો છે અને એને કાબૂમાં લેવા તાત્કાલિક અને જલદ પગલાં લેવા પડશે એમ ન્યાયમૂર્તિઓએ ઉમેર્યું હતું. સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં આ મુદ્દે એમનો ચુકાદો આપ્યો હતો, જેના વિરુદ્ધમાં અનેક અરજી દાખલ કરવામાં આવી હતી. ઘણા પશુપ્રેમીઓએ એ સામે દેખાવ પણ યોજ્યા હતા. એ તમામ લોકોની ઝાટ ટંકણી કાઢતા

0: મંગળવારે ન્યાયમૂર્તિઓ એ નોંધ્યું હતું કે પશુ પ્રત્યે અનુકંપા હોવા સામે એમને વાંધો નથી, પરંતુ માનવ જીવને ખતરો હોય કે કૂતરાના ડરે જ્યાં લોકો શાંતિથી રહી ન શકતા હોય ત્યાં પશુ પ્રેમીઓએ એમને સાચવવાની જવાબદારી લેવી જોઈએ. જાહેર સ્થળોએ શ્વાનોને ખાવાનું આપતા સેવાભાવીઓએ હવેથી સંબંધિત વિસ્તારની લોકલ ઓથોરિટીને શ્વાનોને કારણે કોઈને ઈજા થઈ તો એ સામે નુકસાન ભરપાઈ કરવાની બાંયધારી આપવી પડશે. અદાલતે અમુક ઉદાહરણ આપીને કહ્યું હતું કે હોસ્પિટલ તથા વિમાની મથકો સુધા શ્વાનોના ઉપદ્રવથી બાકાત નથી. આવતા 4 મહિનામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં શ્વાનોના ઉપદ્રવને ડાપવા જે પગલાં લેવામાં આવે એની જાણકારી સંબંધિત રાજ્યની વડી અદાલતને સોંપવાની રહેશે. નવેમ્બર મહિનામાં સર્વોચ્ચ અદાલત ફરી આ મામલે સરકાર કઈ રીતે આગળ વધી છે એની સમીક્ષા કરશે.
1: આવો મિત્રો, ભારતના સમાચાર મેળવ્યા બાદ આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. મિત્રો, તમને તો ખ્યાલ જ હશે કે છેલ્લા કેટલાય સમયથી આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં જે લોકો ઘર ખરીદવા માંગે છે તેનું આયોજન કેવી રીતે કરવું જોઈએ, આ વ્યાજદરની અસર તેમના પર કેવી રીતે થાય છે તે અંગે અંજલિ ગજ્જર ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે વાત કરી રહ્યા છે. આવો મિત્રો, આ અહેવાલ આપણે બે ભાગમાં માણીશું. હાલ રજૂ કરું છું અહેવાલનો પ્રથમ ભાગ.
2: માણો છો SBS ગુજરાતી? તો ચાલુ રાખીએ આપણી વાતચીતનો દોર અમારા ફેસબુક પેજ પર. તો લાઈક કરો અને શેર કરો SBS ગુજરાતીને ફેસબુક પર.
3: ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઘર હોવું તે માત્ર રોકાણ નથી પણ દરેક વ્યક્તિનું સપનું હોય છે. છેલ્લા કેટલાક સમયથી રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા એટલે કે RBA દ્વારા જે રીતે વ્યાજદરમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે તેની લોકો પર અસર જોવા મળી રહી છે. તાજેતરમાં જ વ્યાજદરમાં થયેલા 0.25% નવા વધારાએ કેશ રેટને 4.35% પર લાવી દીધો છે. તેની અસર જે લોકો હોમ લોન ચૂકવી રહ્યા છે તેના પર કેવી રહેશે, આગામી યોજનાઓ શું બનાવવી જોઈએ અને કેવી રીતે બજેટને બેલેન્સ કરવું જોઈએ તે અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે મારી સાથે હાલ જોડાઈ રહ્યા છે એડિલેડથી દેવેનભાઈ પટેલ, કે જેઓ ઘણા વર્ષોથી કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. દેવેનભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં. દેવેનભાઈ, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધતા વ્યાજદરો અને મટીરિયલ્સના વધતા ભાવ વચ્ચે એક બિલ્ડર માટે પ્રોજેક્ટને પૂરો કરવો કેટલો પડકારજનક છે તે વિશે જણાવશો.
4: આજે જે મટીરિયલના ભાવ વધારો સાથે સાથે વ્યાજની જે વૃદ્ધિ થઈ છે, બંનેની સીધી અસર બાંધકામ ઉદ્યોગ ઉપર ડાયરેક્ટલી પડી છે. અત્યારે બેઝિકલી પ્રોજેક્ટોનો ખર્ચો વધી ગયો છે, જેના કારણે ઘરના ભાવ ઊંચા જઈ રહ્યા છે અને ઘણા બધા પ્રોજેક્ટો ડેવલપરો માટે મોંઘા પડી રહ્યા છે. અને એના કારણે ડેવલપરો પ્રોજેક્ટ મોડા શરૂ કરે છે અથવા તો ઘણા બધા પ્રોજેક્ટો અટકી રહ્યા છે. આની સીધી અસર ખરીદદારો માટે ઘર ડાયરેક્ટલી મોંઘું પડી રહ્યું છે અને ડેવલપર્સ માટે જે નફાનો જે માર્જિન હતો એ બી ડે બાય ડે ઘટી રહ્યો છે.
3: તમે જણાવ્યું તે પ્રમાણે લોકો અત્યારે નવું ઘર બનાવવા પહેલા કેવા પ્રકારની આર્થિક સલામતી માંગી રહ્યા છે?
4: નવા ઘર બનાવવા માટે આવે છે કે નવું ઘર બાય કરે છે, એ લોકોની સૌથી મોટી અત્યારે જે મેજર એ લોકોને પ્રશ્ન અત્યારે એમની સામે આવી રહ્યા છે, સૌથી પહેલા છે એમને આવકની સ્થિરતા જોઈએ છે કે ભાઈ એમની ઇન્કમ કન્ટિન્યુઅસ હોવી જોઈએ. બીજી અત્યારે જીવનનું સૌથી મોટું ફાઇનાન્શિયલ કમિટમેન્ટ આપી રહ્યા છે, તો એની સામે એ આપતા પહેલા એમને જોવું છે કે એમની જોડે બચત કેટલું છે, ઇમરજન્સી ફંડ કેટલું છે, લોનનું EMI કેવું આવશે. અને આની સાથે સાથે એ લોકો આજે ડેવલપરો કે બિલ્ડર જોડે જ્યારે માર્કેટમાં લેવા માટે જાય છે ત્યારે એ લોકો બે વસ્તુની ખાસ એક સ્થિરતા માંગી રહ્યા છે કે ઘર કેટલા ટાઈમમાં પતાવવામાં આવશે અને એનું ફિક્સ પ્રાઇસમાં થશે કે નહીં, કે એની કોસ્ટિંગ ડે વનથી એ લોકોને ખબર હશે કે ભાઈ આની અંદર કોઈ ભાવ વધારો એમને અસરમાં નહીં આવે, એટલે એ કોસ્ટિંગ ફિક્સ માંગી રહ્યા છે. આના સિવાય બી એક બીજી વસ્તુ એ લોકો માંગી રહ્યા છે ડેવલપર જોડેથી ને બિલ્ડર જોડેથી કે જો કોઈ કમિટમેન્ટ આપ્યું એ ટાઈમ ફ્રેમનું અને એ ટાઈમ ફ્રેમની અંદર કમિટમેન્ટની અંદર એ ઘર ના પૂરું થાય તો એ લોકો ફાઇનાન્શિયલ લોસમાં ના જાય એની માટે બિલ્ડર જોડેથી રેન્ટ બેક માંગી રહ્યા છે કે ભાઈ અમારું આટલું ઘર મૂળું થયું તો તમારે અમને આટલા વીકનું તમને અમારા રેન્ટ પાછું આપવું પડશે. એટલે આ બધા રીઝન્સ છે કે જેના હિસાબે આજે કોઈ બી ઘર બાય કરી રહ્યું છે એ લોકો ફાઇનાન્શિયલ સિક્યુરિટી સૌથી પહેલા માંગી રહ્યા છે.
3: દેવેનભાઈ, તમે જણાવ્યું કે ફિક્સ પ્રાઇસ કોન્ટ્રાક્ટ લોકો માંગી રહ્યા છે, પરંતુ ઘણી જગ્યા પર એવું જોવા મળી રહ્યું છે કે બિલ્ડરો હાલની જે અસ્થાયી પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈને ફિક્સ પ્રાઇસ કોન્ટ્રાક્ટ લેતા નથી, તો તેવા સંજોગોમાં શું ધ્યાન રાખવું જોઈએ?
4: અત્યારની જે કરંટ જે પરિસ્થિતિ છે કે જેમાં આજે બિલ્ડરો માટે અને ક્લાયન્ટ માટે વ્યાજ દર વધી ગયો છે, એની જોડે જોડે ઇન્ફ્લેશન બી અત્યારે વધી ગયું છે, અને પ્લસ અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે અનસર્ટિનિટી ચાલી રહી છે, આ બધાને રાખીને જે કરંટ જે મોડેલ અત્યારે ચાલી રહ્યું છે ને કે જે બિલ્ડર એડેપ્ટ કરી રહ્યા છે, આ જેટલું બી પ્રાઇસ વધારો આવી રહ્યો છે ને એમાં બિલ્ડર ટ્રાય કરે છે કે અમુક કોસ્ટ ક્લાયન્ટને પાસ થાય. પણ કરંટ સંજોગોની અંદર જે ક્લાયન્ટ્સ કે જે ફર્સ્ટ હોમ બાયર કે જે પોતાનું ઘર લઈ રહ્યા છે એ લોકો ઉપર અત્યારે ઓલરેડી ફાઇનાન્શિયલ પ્રેશર બહુ છે, કોસ્ટ ઓફ લિવિંગ નું પ્રેશર બહુ છે, ઇન્ટરેસ્ટ રેટ નું પ્રેશર બહુ છે. આ બધા એના કારણે આ જેટલું બી કોસ્ટ એબ્સોર્પ્શન અત્યારે છે ને એ બિલ્ડર કા પછી એમના સપ્લાય ચેઇન ની અંદર આ કોસ્ટ બિલ્ડરને જ એબ્સોર્બ કરવી પડશે મોટા ભાગે, અને એ લોકો એન્ડ યુઝર ને બધી કોસ્ટ એપ્લાય નહીં કરી શકે. એટલે જેટલો બી ભાવ વધારો આવી રહ્યો છે મટીરિયલમાં છે ટ્રેડ્સમાં છે, મોટા ભાગના બિલ્ડરો એ ટ્રાય એ જ કરે છે કે એમનું માર્જિન એ સ્ક્વીઝ કરવાની ટ્રાય કરે છે, અને ક્લાયન્ટને ડે વન થી સર્ટિનિટી આપવા માંગે છે કે તમને ઘર આટલામાં જ પડશે. એટલે બેઝિકલી આનું સમરાઇઝેશન એ રીતના તમને કરી શકું કે જેટલી બી સપ્લાય ચેઇન છે ટ્રેડ્સ છે બિલ્ડર્સ છે એ લોકોને જ આ મોટા ભાગની કોસ્ટ બેર કરવી પડશે અને પ્રોફિટ માર્જિન સ્ક્વીઝ કરીને કામ કરવું પડશે.
3: ઘર આપણે વાત કરીએ તો હમણાં ઘણા લોકો એવા છે કે જેમણે નવું ઘર ખરીદવું હોય છે, પરંતુ એ લોકો પ્રશ્ન એ થાય છે કે ફર્સ્ટ હોમ બાયર્સ હોય તો તેમણે કેવા પ્રકારના ઘરમાં રોકાણ કરવું જોઈએ, જેમ કે જમીન લઈને ઘર બનાવવું જોઈએ કે પછી તૈયાર ઘર વધારે સારું કહેવાય અત્યારના સંજોગોમાં?
4: માટે કેવું છે કે જે બી ફર્સ્ટ હોમ બાયર છે કે જેમણે પોતાનું ઘર લઈ રહ્યા છે પહેલી વાર, નવું ઘર હોય કે જૂનું ઘર હોય, એમાં સૌથી મોટો ફેક્ટર એ ડિપેન્ડ કરે છે કે કયા સ્ટેટમાં તમે બાય કરો છો, કારણ કે દરેક સ્ટેટના પોતપોતાના ફર્સ્ટ હોમ બાયરના બેનિફિટ સ્ટેટે આપેલા છે. અમારા એડિલેડની અંદર અત્યારે બેનિફિટ શું છે કે કોઈ નવું ઘર બાય કરશે તો એમને સ્ટેમ્પ ડ્યુટી નથી પે કરવાની, કાં તો લેન્ડ ઉપર લઈને નવું ઘર બનાવે તો સ્ટેમ્પ ડ્યુટી નથી પે કરવાની, અને પ્લસ કન્સ્ટ્રક્શનની એમને એડિશનલ ગ્રાન્ટ મળે છે. એની સામે કોઈ જૂનું ઘર બાય કરે સાઉથ ઓસ્ટ્રેલિયામાં, જૂના ઘર ઉપર સ્ટેટ ગવર્મેન્ટની કોઈ ગ્રાન્ટ નથી, પણ સામે ફેડરલ ગવર્મેન્ટના બીજા ઇન્સેન્ટિવ્સ ચાલે છે, જાણે કે એમને 5% લો ડિપોઝિટ સ્કીમમાં એ લોકો ઘર બાય કરી શકે અપ ટુ સર્ટન પ્રાઇસ વેલ્યુ. એટલે સૌથી પહેલા તો જે બી બાયર છે એમને એ ડિસાઇડ કરવું પડશે કે કયા સ્ટેટ વાળા કઈ રીતના કઈ ગ્રાન્ટ આપી રહ્યા છે. દેટ ઇઝ અ બિગ ફેક્ટર, કારણ કે આજે જયારે કોઈ નવું ઘર બાય કરતું હોય છે ને અમુક સ્ટેટની અંદર તમારી ગ્રાન્ટનું જયારે તમે ટોટલ સમિશન કરો એ બેનિફિટ તમને અરાઉન્ડ 50,000 to 60,000 સુધી તમારે બેનિફિટ થતો હોય છે, અને એ બહુ મોટી બેનિફિટ છે આજે કોઈ ફર્સ્ટ હોમ બાયર જયારે બ્રાન્ડ ન્યુ ઘર લેતા હોય ત્યારે. હવે બીજી વસ્તુ છે જૂનું ઘર લેવું નવું ઘર લેવું, એમાં સૌથી મોટી સૌથી પહેલા બાયરને જાતે ડિસાઇડ કરવું પડશે કે એમની ઇન્કમિંગ ઇન્કમ કેટલી આવી રહી છે અને એની સામે દર મહિને ઘર ખર્ચ કેટલો ચાલી રહ્યો છે, અને એને ધ્યાનમાં રાખીને એમને એમની બોરિંગ કેપેસિટી નક્કી કરવી પડશે કે કઈ રેન્જ સુધી એમને ઘર બાય કરવું છે. એટલે આ બધા ફેક્ટર્સ કોઈ બી બાયર ધ્યાનમાં રાખશે ને તો એમને રિગાર્ડલેસ ઓફ માર્કેટ કેવું પરફોર્મ કરે છે લોંગ ટર્મ ને એમને વાંધો નહીં આવે.
3: છેલ્લે એવું પૂછવા માંગીશ કે જે લોકો નવું ઘર ખરીદવું હોય છે તો શું એ લોકોએ હજુ પણ વધુ ભાવ વધારવા માટે તૈયાર રહેવું પડશે?
4: આ વસ્તુ કાલે જે બજેટ આવ્યું છે એ બજેટની અંદર હવે ગવર્મેન્ટે એક સિગ્નિફિકન્ટ ચેન્જ કર્યો છે કે જેમાં નેગેટિવ ગેરિંગ જૂના ઘરો માટે કાઢી નાખ્યું છે, અને નેગેટિવ ગેરિંગ આજે કોઈ ઇન્વેસ્ટર્સ બાય કરશે તો એમને બ્રાન્ડ ન્યુ ઘર લેશે કે બ્રાન્ડ ન્યુ ઘર બનાવશે તો જ એમને નેગેટિવ ગેરિંગને બેનિફિટ મળશે. હવે આ ચેન્જના હિસાબે એક મોટી ઇફેક્ટ શું આવશે માર્કેટમાં કે જે ફર્સ્ટ હોમ બાયર અત્યાર સુધી જે નવા ઘરોની પાછળ હતા ને એની જોડે જોડે એમને કોમ્પિટિશન એમને ઇન્વેસ્ટર જોડે બી કરવું પડશે. એટલે યસ, ફર્સ્ટ હોમ બાયર માટે ચેલેન્જિંગ થશે આવતા વર્ષો, કારણ કે પહેલા જે ફર્સ્ટ હોમ બાયર પોતે જ કોમ્પીટ કરતા હતા હવે એમની સામે અમે ઇન્વેસ્ટર જોડે કોમ્પીટ કરવું પડશે.
3: દેવેનભાઈ, તમે અમારા સાથે જોડાયા અને અમને આટલી બધી ઘણી સરસ માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ.
4: ખૂબ ખૂબ ધન્યવાદ.
5: One second, you're enjoying your first day off in forever. Then, mid-lunch, your phone buzzes. A window's been broken at home, and you're miles away. In 1 second, everything can change. That's why ADT offers security systems with 24/7 monitoring, with tech that helps first responders prioritize your emergency. And with the ADT Plus app, you can stay informed and in control of your home from virtually wherever you are. When every second counts, count on ADT. Visit ADT.com to learn more.
6: શું તમને SBS ગુજરાતી સાંભળવું ગમે છે? આવો આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર.
7: Spectrum TV makes sports easy, so I never miss. Never miss a homer. Never miss a home field hat trick. Never miss a goal line stand inches from the end zone. Never miss an end-to-end tic-tac-toe top shelf snipe. Never miss a downtown buzzer beater for the championship win. Get your favorite streaming apps included at no extra cost with Live TV. It's one plan, one price, one place for all your sports. For details, visit SpectrumTV.com.
1: વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. મિત્રો, વિરામ પહેલા આપણે વાત કરી રહ્યા હતા વધતા વ્યાજદર અંગે. આવો તેના શેષ ભાગમાં વર્તમાન પરિસ્થિતિ અંગે જાણકારી મેળવીએ આ અહેવાલ થકી.
3: ઘર લેતી વખતે આપણી ગણતરી હોય છે કે દર મહિને આટલા ડોલરનો હપ્તો ભરીશું, પણ જ્યારે વ્યાજદરમાં વધારો થાય ત્યારે તે આખું ગણિત ખોરવાઈ જતું હોય છે. એક સામાન્ય પરિવાર પર આ વધતા વ્યાજની માનસિક અને આર્થિક અસર કેવી રીતે થાય છે તે જાણવા માટે આપણી સાથે જોડાય છે સિડનીથી આકાશભાઈ પટેલ. તેઓ એક ઘરના માલિક છે અને વ્યાજદરોના વધારાની અસર તેમના જીવન પર કેવી રીતે પડી રહે છે તે અંગે આપણે જાણીએ. આકાશભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
8: ત્રણ કે ચાર હાઇક બી સહન કર્યા, એના પછી પાછા લો બી થયા હતા અને પછી હવે આ વર્ષમાં પાછા 3 હાઇક આવ્યા. તો એનાથી જે માસિક બજેટ છે આખું, તો એવી રીતનું ખોરવાય છે કે મારે રફલી અરાઉન્ડ $300 to $350 વધી ગયા. કારણ કે ઓન એન એવરેજ પર હાઇક મારે $100-$120 નો હાઇક આવે છે. 0.25 જો હાઈ ઇન્ટરેસ્ટ રેટ હાઈ જાય તો એમાં પછી મારે આખું બીજા બધી અમુક વસ્તુઓમાં મારે ગણતરી કરીને વર્કઆઉટ કરવું પડે છે કે કયો વસ્તુ પર હું આવે અને બેલેન્સ કરું, કેમ કે મારે એની જોડે ઘર જોડે બીજા બધા બી કાઉન્સિલ રેટ.
3: હપ્તા સિવાયના જે બીજા ખર્ચા છે તેની પર તમે કઈ રીતે અસર પડી રહી છે?
8: હા, એટલે કાઇન્ડ ઓફ અમુક પછી લીઝર એક્ટિવિટી પર જે કંટ્રોલ મૂકવો પડે છે મારે, કે જે હું હમણાં અવોઇડ કરી શકું છું, તો એ રીતના અમુક મારે ખર્ચા કે પછી અમે બહાર એક વાર ફરવા ઓછું જઈએ કે એક મૂવી ઓછું જોઈએ, છોકરાઓ માટે કોઈ એક એક્ટિવિટી બંધ કરીએ, એટલે એ બધું પછી કરવું જ પડે છે. કેમ કે એની સાથે કઈ હાઇક વધે છે 25%, પણ એની સાથે કોઈ પેરિયડ્સ પર એવો કોઈ ફરક નથી પડતો, તો ઓબ્વિયસલી અમારે એવું કંઈક વર્કઆઉટ કરીને એકાદ બે વસ્તુ ઓછું કરવી પડે છે.
3: હું તમને બીજું એ પૂછવા માંગીશ કે જે લોકોના ફિક્સ રેટ ટર્મ પૂરા થઈ રહ્યા છે તેમના માટે આ વધારો આંચકા સમાન છે, તો તમારી શું સ્થિતિ છે? તમે ફિક્સ રેટમાં તમારા પણ ફિક્સ રેટ હતા કે તમારે કઈ રીતની સ્થિતિ છે તે અંગે જણાવશો?
8: હા, શ્યોર. એકચ્યુઅલી ફિક્સ રેટ મારો નથી, કેમ કે મેં જયારે મારી લોન કરી હતી ત્યારે ઇન્ટરેસ્ટ રેટ આર ઓલરેડી અરાઉન્ડ 5-5.5, તો મને સજેસ્ટ કરવામાં આવ્યું હતું મારા મોર્ગેજ બ્રોકર થી કે હમણાં આ રેટ પર ફિક્સ કરવું સારું નથી એમ. તો હું પહેલેથી વેરિયેબલ પર છું, તો એવરી હાઇક નું મને તો ફરક પડે જ છે. પણ હા, અમુક મેં એવા મારા ધ્યાનમાં લોકો છે કે જેણે 2-2.5% એ લોન ફિક્સ કરી દીધી હતી અને પછી એમને જે એમનો ફિક્સ ટર્મ નો પીરિયડ પતવાનો હતો ત્યારે પછી જે એમને અસર પડી હતી કે સીધું 2-2.5 પરથી 5-5.5 પર આવી ગયા હતા, તો એમને ડ્રાસ્ટિક ચેન્જ હતો. એ મેનેજ કરવું અઘરો પડે.
3: પછી જે વ્યાજદરો વધી રહ્યા છે, તો તમે શું વિચારી રહ્યા છો કે લોન રીફાઇનાન્સ કરવાનો અથવા ફિક્સ રેટ પર જવાનું તમે વિચારી રહ્યા છો?
8: હા, મેં વર્કઆઉટ કર્યું હતું એના, એમાં મેં વાત બી કરી કરી હતી મારા મોર્ગેજ બ્રોકર સાથે, પણ સ્ટીલ એ મને એવું જ કહે છે કે હમણાં વેઇટ કરવામાં જ ભલાઈ છે, કેમ કે એક્સપેક્ટેડ એવું બી છે કે નેક્સ્ટ યર સુધીમાં પાછા 2-3 હાઇક ના બી પોસિબિલિટીઝ છે, તો આ રેટ પર ફિક્સ કરવાનો બહુ કોઈ લોજિક નથી, એટલે સો ફાર તો હું હમણાં વેરિયેબલ પર જ રહીશ.
3: અને ઘણા લોકો એવું કહે છે કે મોર્ગેજ હોવું એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ તમને અત્યારે ખરેખર ફાયદાકારક લાગી રહ્યું છે?
8: ટુ બી ઓનેસ્ટ, શોર્ટ ટર્મ માટે મને હમણાં નથી લાગતું ફાયદાકારક, કેમ કે જ્યારે હું રેન્ટિંગ કરતો હતો અને જે રીતના મારા ફાઇનાન્સીસ હતા ને હમણાં મારા ફાઇનાન્સીસ છે, ઇઝ ધ વાસ્ટ ડિફરન્સ, કે મારે ઘણી બધી વસ્તુઓ પર કંટ્રોલ મૂકવો પડે છે, કેશ ઇન હેન્ડ બહુ ઓછા બચે છે, એ બધું જ મને હમણાં ફેસ થાય છે એમ. પણ જો મને કાલે ઉઠીને જ્યારે લોંગ ટર્મ પર કેપિટલ ગ્રોથ મળશે, ત્યારે મારું આ મોર્ગેજ પર હું એવું કહી શકું કે ઇન્વેસ્ટમેન્ટ સારું હતું એમ. સો ફાર મને એવું લાગે છે કે હું થોડોક સ્ટક થઈ ગયેલો છું શોર્ટ ટર્મ માટે, પણ હા લોંગ ટર્મ માટે મારું આ બધું એક થઈ જશે ઇન્વેસ્ટમેન્ટ જેવું.
3: આકાશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.
8: હા થેન્ક યુ સો મચ, તમારો પણ આભાર.
3: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે ઓસ્ટ્રેલિયામાં પોતાનું એક ઘર હોય, જે માટે તેઓ વર્ષો સુધી બચત કરે છે, પણ જેવી ડિપોઝિટ ભેગી થાય ત્યાં જ વ્યાજ દરો વધી જાય છે અને ઘર લેવાની ક્ષમતા ઘટી જાય છે. આ દોડમાં એક ફર્સ્ટ હોમ બાયરની મથામણ શું હોય છે તે જાણવા માટે આપણી સાથે જોડાયા છે સિડનીથી દર્પણભાઈ પટેલ, જેઓ છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં ઘર શોધી રહ્યા છે, પણ વધતે વ્યાજે તેમની ગણતરીઓ બદલી નાખી છે. છેલ્લા 6 મહિનામાં વ્યાજદર વધવાને કારણે તમારી લોન લેવાની ક્ષમતામાં શું અસર થઈ રહી છે દર્પણભાઈ?
9: હા હું જણાવીશ કે ચોક્કસથી છેલ્લા 6 મહિનામાં જે વ્યાજદર વધી રહ્યા છે એનાથી મારી લોન લેવાની ક્ષમતામાં ચોક્કસપણે અસર દેખાય છે. મને પહેલાં જે આવક પર મને વધારે લોન મળી શકતી હતી, હવે અને બેંકની ઈએમઆઈ ક્ષમતા અને જે વધારે ઇન્ટરેસ્ટને રેટને જે હતા એને હું ધ્યાનમાં રાખી તો અત્યારે મને પહેલાં કરતાં મારી લોન કેપેસિટી ઓછી અમાઉન્ટ ઓફર કરે છે બેંક્સ, અને એના કારણે મારા બજેટ અને પ્રોપર્ટીની પસંદગી તથા મારી પાસે જે ડિપોઝિટ છે ડાઉન પેમેન્ટ માટેની એના માટે પણ મારે વિચાર કરવો પડે છે. સાથે સાથે માસિક હપ્તા પણ વધવાના છે જે વધી જશે, જે વ્યાજદર વધ્યા છે એના કારણે, અને એના કારણે મારા લાંબા ગાળાની ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર પણ વધારે પડતી અસર દેખાય રહી.
3: એક બાજુ જ્યારે વ્યાજદર વધે છે અને બીજી બાજુ ભાડામાં પણ વધારો થઈ રહ્યો છે, તો આ સ્થિતિનો તમે કેવી રીતે સામનો કરી રહ્યા છો?
9: હા એ અત્યારે મને પણ પરિસ્થિતિમાંથી જ હું ગુજરી રહ્યો છું. ઘર ખરીદું છે પણ ભાડું જે વ્યાજદર વધે છે એના કારણે મારાથી એ શક્ય નથી બનતું, અને એના અને બીજી સાઈડ પર ઘરના ભાડા પણ એટલા જ વધે છે જે મારે વધારે ભરવું પડે છે, અને લોનના હપ્તા માટે જે હું ડિપોઝિટ ભેગી કરું છું એમાં પણ મારી આવકની સામે ડિપોઝિટ ઓછી ભેગી થાય છે, અને લાંબા ગાળા માટે કોઈ એસેટ મારાથી બનતો નથી. હવે જ્યારે હું હોમ લોન હોય મારી પાસે અને હપ્તા હું ધીમે ધીમે પ્રોપર્ટી ઊભી કરું અને ભરું તો એ વધારે યોગ્ય છે, તેની જેની સામે અત્યારે મારાથી એ થતું નથી, અને હું વધારે ને વધારે ભાડું મારા અત્યારે જે ઘરમાં રહું છું એના માટે ચૂકવી રહ્યો છું.
3: તમે જેવી રીતે કહ્યું કે હમણાં તમે વધુ ભાડું ચૂકવી રહ્યા છો અને તમે રાહ જોઈ રહ્યા છો, તો આજે તમે અત્યારે રાહ જુઓ છો અને વ્યાજના દર ઘટવાને બદલે હજુ જો વધી જાય તો તમારી પાસે કોઈ પ્લાન બી તૈયાર છે?
9: હા એટલે મેં વિચારી રાખ્યું છે કે જો આવી જ રીતે વ્યાજદર વધતા રહેશે ઘટવાની જગ્યાએ તો પછી મારે નાના બજેટની પ્રોપર્ટી પસંદ કરવી પડશે, જેમ કે હું ઘર લેવાના પ્લાનિંગમાં હોઉં તેની જગ્યાએ મારે અપાર્ટમેન્ટથી હમણાં ચલાવવું પડશે, અથવા શહેરથી થોડા દૂરના વિસ્તારમાં હું ઘર લઈ શકીશ કે જ્યાં કિંમત થોડી ઓછી હોય, અને સાથે સાથે હું મારી ડાઉન પેમેન્ટ માટેની ડિપોઝિટ પણ વધારે એકત્ર કરવાની અને ખર્ચ મારા અન્ય ખર્ચાઓ ઘટાડવાનો માટે પણ સતત ધ્યાન આપી રહ્યો છું જેથી ભવિષ્યમાં લોનની યોગ્યતા જળવાઈ રહે.
3: તમારો ખૂબ ખૂબ આભાર દર્પણભાઈ.
2: જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
1: આવો મિત્રો હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને વાત કરીએ સુંદર મજાના ગીતની. ખૂબ જ સરસ મજાનું ગીત છે, મારું મનપસંદ ગીત છે, તે હું રજૂ કરવા જઈ રહી છું. ઓચિંતું કોઈ મને રસ્તે મળે, પૂજા કલ્યાણીના સ્વરમાં ખાસ તમારા માટે.

0: SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged, and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
1: Starting a new life in Australia isn't easy.
2: A lot of companies have rejected me.
3: Sometimes I feel like, oh, I'm gonna quit, I've given up.
1: Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
4: કોઈ પણ મોબાઇલ ડિવાઇસ પર રસપ્રદ ઘટનાઓ વિશે માહિતી મેળવો તદ્દન નિઃશુલ્ક. sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ઓડિયો એપ ડાઉનલોડ કરો. આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
5: વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. હવે મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે ભારતના રમત જગત અને અન્ય સમાચાર પ્રાપ્ત કરવાનો. હવે સમાચાર મેળવીએ.
6: બ્રેક પછી સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. શરૂઆત કરીએ એક કિસ્સાથી જે થોડો વિચિત્ર લાગે એવો છે. એકંદર તંગ આર્થિક સ્થિતિ અને છોગામાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે લાખો લોકોની નોકરી અત્યારે છીનવાઈ રહી છે અને સુશિક્ષિત યુવાનોને રોજગારી મળતી નથી, ત્યારે બેંગલુરુના માત્ર 29 વર્ષના એક યુવાને વર્ષે 25 લાખ રૂપિયાની આવક રળી આપતી નોકરી છોડી દીધી છે. નોકરી છોડવા પાછળનું કારણ એના જ શબ્દોમાં કહીએ તો બસ બહુ થયું, સારું એવું કમાઈ લીધું પણ એમાં શરીર અને માનસિક શાંતિ બંનેનો ભોગ લેવાયો. હવે બહુ હાઈ હોઈ કરવી નથી, શાંતિનું જીવન જીવવું છે અને એ પણ સંભવત મનાલી જેવી કોઈ જગ્યાએ જઈને. આ યુવાને રેડિટ પર મૂકેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. 29 વર્ષના આ યુવાને લખ્યું છે કે હું કોલેજમાં ભણતો હતો ત્યારથી બહુ મહત્વાકાંક્ષી હતો. એ સમયથી જ પૈસા કમાવા હું ટ્યુશન લેવાથી માંડી વેબસાઇટ બનાવી આપવા સુધીના કામ કરતો અને સારું એવું કમાઈ લેતો. એ પછી મને વર્ષે 25 લાખ રૂપિયાની આવક આપતી નોકરી મળી, પરંતુ બસ હવે થાય છે કે અહીં જ અટકું. મારા સપના પૂરા કરવા અને સારા પૈસા રળવા મેં બહુ મહેનત કરી, પરંતુ એ દોડમાં હવે શરીર થાકી ગયું છે. અત્યારે હું જીવનના એવા તબક્કે પહોંચ્યો છું કે હાલ પૂરતું તો કંઈ કરવાની ઈચ્છા નથી. જે બચત છે એમાંથી હું 3-4 વર્ષ તો આરામથી જીવી લઈશ અને એ પછી કદાચ કોઈ છૂટું છવાયું કામ હાથમાં લઈશ. માત્ર 29 વર્ષની ઉંમરે માનસિક શાંતિ માટે નોકરીને તિલાંજલિ આપનારા આ યુવાનની પોસ્ટ પર અનેક લોકોએ કમેન્ટ કરી છે, જેમાંથી ઘણાએ એના નિર્ણયને વધાવ્યો છે તો કેટલાકે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે. વેલ, સમાચાર બુલેટિનમાં છેલ્લે વાત કરીએ ક્રિકેટની. આવતા મહિને અફઘાનિસ્તાન સામે રમાનારી એક ટેસ્ટ અને 3 વનડે સિરીઝ માટે ભારતે એની ટીમ જાહેર કરી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તથા સ્પિનર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. વન ડે ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને સ્થાન મળ્યું છે, તો પેસર ગુરનૂર બ્રાર, સ્પિનર માનવ સુથાર તથા બોલિંગ ઓલરાઉન્ડર હર્ષ દુબેને ટીમમાં જોડાવા માટે કહેણ મળ્યું છે. ચીફ સિલેક્ટર અજીત આગરકરે મંગળવારે ભારતીય ટીમના નામની જાહેરાત કરી હતી. આશ્ચર્યકારક પગલું એ છે કે બેટર વિકેટ કીપર ઋષભ પંતને ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન પદેથી દૂર કરવામાં આવ્યો છે. અને હવે બુલેટિનના અંતે આઈપીએલ વિશે સંક્ષિપ્તમાં વાત કરીએ તો લીગ તબક્કાની હવે 6 જ મેચ બાકી છે, ત્યારે પોઈન્ટ ટેબલમાં ટોચના 4 સ્થાન હવે લગભગ નક્કી થઈ ગયા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યારે ટોપ 3 પોઝિશન પર છે, તો મંગળવારે લખનૌના 220 રનના ટાર્ગેટને પાર પાડી રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં સ્થાન મેળવવાની આશા જીવંત રાખી છે. લખનૌની ટીમે ઓપનર મિશેલ માર્ચના 96 અને જોસ ઇંગ્લિશના તોફાની 60 રનની મદદથી 20 ઓવરમાં 220 રન બનાવ્યા હતા. એ સામે રાજસ્થાન રોયલ્સ તરફથી વૈભવ સૂર્યવંશી નામનું વાવાઝોડું ફરી એકવાર ત્રાટક્યું, જેણે 38 બોલમાં 93 રન જોડી નાખી લગભગ એકલા હાથે મેચ ખેંચી લીધી. મંગળવારની સુપર ડુપર ઇનિંગ સાથે વૈભવ આઈપીએલની અત્યાર સુધીની કોઈ પણ સિઝનમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતો પ્લેયર બની ગયો છે. આ સિઝનમાં એનો સ્ટ્રાઇક રેટ રહ્યો છે 236.3. એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ખેલાડીની યાદીમાં ક્રિસ ગેલ પછી વૈભવ હવે બીજે સ્થાને આવી ગયો છે. એના નામે આ સિઝનમાં બોલે છે 53 સિક્સર. ક્રિસ ગેલે 2012ની સિઝનમાં 59 સિક્સર મારી હતી. વૈભવ પાસે આ રેકોર્ડ તોડવા માટે ઓછામાં ઓછી એક મેચ તો છે જ.

આવો મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે તમારા સંદેશાઓને વાંચા આપવાનો. આજના કાર્યક્રમ માટે રેખાબેન જોશીનો સંદેશો આવ્યો છે. તેઓ લખે છે કે આજની ફ્લૂ રસી અને વ્યાજદર વિશેની ચર્ચાઓ ખૂબ જ મદદરૂપ રહી, અમને ખૂબ જ ગમ્યું. કાર્યક્રમ ખૂબ જ સારો અને રસપ્રદ હતો. શિયાળાની વર્તમાન ઋતુ દરમિયાન અમે અમારી કાળજી રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમે બધા પણ કાળજી લેતા હશો. જય શ્રી કૃષ્ણ. રેખાબેન જોશી, આપે આટલો સુંદર સંદેશો મોકલાયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, શુક્રવારના કાર્યક્રમ માટે હેમલતાબેન પુરોહિતનો પણ સંદેશો આવ્યો હતો. તેઓ લખે છે કે જય શ્રી કૃષ્ણ સુષેણભાઈ અને વત્સલભાઈ અને ટીમ, કાર્યક્રમ ઘણો સારો હતો, ગીતો પણ ઘણા સારા હતા. પરિવાર દિવસની આપ સૌને શુભકામનાઓ. તેઓ વધુમાં લખે છે કે એક મકાન અને ઘર બંને વિભિન્ન છે. ઘર કે જ્યાં પ્રેમ અને સમજણ હોય છે, બધા પ્રત્યે કાળજી હોય છે. મારો દીકરો અને દીકરી પોતાના ઘરે રહે છે, પરંતુ અમે સારા ખરાબ દિવસોમાં મળતા રહેતા હોઈએ છીએ. આભાર હેમલતાબેન, આપે ખૂબ જ સાચી વાત કહી. મકાન અને ઘરમાં ઘણો ફરક હોય છે. ઈંટ અને સિમેન્ટથી બનેલા મકાનમાં જો પ્રેમ અને સદભાવના હોય તો પછી તે મકાન મકાન નથી રહેતું, તે એક સુંદર ઘર બની જતું હોય છે કે જ્યાં આપણને પહોંચતા જ શાંતિની અનુભૂતિ થતી હોય છે અને હાશકારો મળતો હોય છે. હેમલતાબેન, આપે આટલો સરસ સંદેશો મોકલાયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ગયા શુક્રવાર માટે ક્લાઇડથી વ્રજેશભાઈનો સંદેશો આવ્યો હતો. તેઓ લખે છે કે શુક્રવાર વત્સલભાઈ અને સુષેણભાઈના દ્વારા પ્રસ્તુત પ્રોગ્રામ ખૂબ જ ગમ્યો. વિશ્વ પરિવાર દિવસ માટે કેટલીક સુંદર વાતો ગુજરાતી સાહિત્યમાંથી ઉમેરવા માંગીશ. તેઓ લખે છે કે પરિવાર એ માત્ર સંબંધોનું નામ નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સહકારનું સુંદર બંધન છે. જ્યાં પરિવાર સાથે હોય ત્યાં દરેક મુશ્કેલી સરળ બની જતી હોય છે. વિશ્વ પરિવાર દિવસ આપણને યાદ અપાવે છે કે પરિવાર જીવનનું સૌથી મોટું શક્તિ સ્ત્રોત છે. પરિવાર એ જીવનનું એવું વૃક્ષ છે જેના મૂળમાં સંસ્કાર અને શાખાઓમાં પ્રેમ વસે છે. સાચું સુખ સંપત્તિમાં નહીં, પરંતુ હસતા રમતા પરિવાર સાથેની પળોમાં છે. એકતા, સ્નેહ અને સમજણ મજબૂત પરિવારની સાચી ઓળખ છે. પરિવાર સાથે વિતાવેલો સમય જીવનની સૌથી કિંમતી ભેટ છે. વધુમાં તેઓ લખે છે કે વિશ્વ પરિવાર દિવસની શુભેચ્છાઓ. દરેક ઘરમાં પ્રેમ, શાંતિ અને ખુશીઓ સદા રહે. વ્રજેશભાઈ, તમે આટલો સરસ સંદેશો મોકલાયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ મિત્રો, કાર્યક્રમ સમાપ્ત કરતા અગાઉ હું તમામ શ્રોતા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. અને હવે સમય થયો છે ખૂબ જ સુંદર મજાના ગીતને માણવાનો. આજનું ગીત છે કાન તારે રે મોરલડીમાં જાદુ રે ભર્યા, ઐશ્વર્યા મજુમદાર અને કીર્તિદાન ગઢવીના સ્વરમાં, ફિલ્મ લાલોમાંથી, ખાસ તમારા માટે.

તો આ સાથે જ મિત્રો, તમારી ઇન્ફ્લુએન્ઝા ફ્લૂની રસી મુકાવી લેજો. તમારું, તમારા પરિવારજનોનું ધ્યાન રાખજો. હાલ મને રજા આપો. નમસ્કાર, આવજો.